ભાગે સત્રે ખાના ખાઈ વ્યાયામ શબ્દ કરી ધૂમપાન મદિરામાં સેતું રહી આરાધના નિવેદન કરી આજ નિર્ણય કાર્ય જીવન અપરાધ નિસર્ગા રોગમાંથી પાછી સ્વસ્થ જીવન અપનાવી રેડિયો પૂર્વા કાર્યક્રમના સહકાર્યમાં સ્વાસ્થ્ય કાર્યની વિદ્યાર્થી દલિત પ્રચારની સર્વિસ